નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું બધું આપ્યું છે જેની મેં કોઈ દિવસ કલ્પના પણ ન કરી હતી ને. સુંદર મજાનો ગરબો લઈ લઈએ તમારા માટે.

ભાઈ રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર અને 15 મિનિટનો કાર્યક્રમ છે ને આપણે કહીએ ને કે ભાઈ ગુજરાતી થાળીની જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતી થાળી એક અથાણા અને પાપડ વગર અધૂરી છે તેવો જ આપણો પણ કાર્યક્રમ છે. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, લવ લગન અને લોચા એલ્બમમાંથી લેવામાં આવેલું.

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: દેશવા વિદેશવા સગરો ઘુમે આઈલે ઓર એ વખત દેશ વિદેશ હમી કે ઢેર જના સુનત હવન જા આપ સબ કોઈ કે નમસ્તે ઓર અભી મોરિશસ મે શીલાજી હવન અપન પતિ કે સાથ ફ્રાન્સ સે ઓર ઇનકર નામ આંસલે એગો ગીત કે માંગ કરલે હવન લા ફ્રાન્સ ઓર હાંસલે એ ગીત શીલા કે સાથ સાથ મેરિલિન જે કાત્રો બોન સે હવન ઓર લા રેનિયો મે ઉનકર મોસી જોઝિયાન કે નામ કરત હવન ઓર જીતના કોઈ ભી ભોજપુરી બોયઝ કે ફન હવજા આપ સબ કોઈ કે નામ લા ફ્રાન્સ કે એ ગીત ઓર જીતના કોઈ ફ્રાન્સ સે હમની કે સુનત હવજા આપ સબ કોઈ કે નામ
1: ભોજપુરી તડકા કિરણ સંગે